0: આપણે કે આઈડી છે જે મંદિર માં લાડ ડિજિટલ વિપેક મને ત્યાં કરતું એક રોટી ચૂખા પછી એક નખાઉ એક પરાસો તો રે એક નખાઉ દોનો મિલકે આરામ સે ખાતા.
1: ઓહો, ઓર યો જો મેલજોલ છે ખાણા કી સાથ, મને લાગે છે ઈ કી યાદ દોસ્તી ને ઓર મજબૂત કર દે છે, હે ને?
0: બિલકુલ બિલકુલ.
1: તો ઉ દોસ્ત સે અબાર ભી બાતચીત હો છે કી?
0: હા
1: જી, કાઈ બાત છે, બિલકુલ. દેખો વે પુરાણા દોસ્ત જાકે સાથ જુડી છે ખાબા કી યાદ, ઓર વાં સે અગર આજ ભી હોય છે બાત તો મને લાગે છે યા તો ઓર ભી બહોત હી ખાસ બાત છે, હે ને? તો બિલકુલ, થાકને ભી અગર છે થાકે સ્કૂલ કી ખાસ કોઈ ખાબા કી યાદ, વો ખેલ ઘંટી કી, ઉ લંચ કી, ઉ ટિફિન કી, તો બિલકુલ તે સાજા કર સકો છો માં કે સાથ થાકા મનરી બાત. હેલો, હેલો
2: જી.
1: હા જી, નમસ્કાર.
2: નમસ્કાર,
1: કોણ બોલ રહ્યો છે?
2: મેં મનીષા બોલ રહી હું, માનસો વિજયપત.
1: તો બતાવો મનીષા જી.
2: ખાને મેં તો ક્યા બહુ સારી ચીજે ખા લેતે થે સ્કૂલ મેં, મતલબ જૈસે પહેલે 2.5 રૂપે કા સમોસા મિલા કરતા થા જબ હમ 9th ક્લાસ મેં થે.
1: અચ્છા, પહેલે યે બતાવો કશા કશા સ્કૂલ મેં છા?
2: હમ યે શાસ્ત્રી નગર જૈન શ્વેતાંબર 13પંથી સિનિયર સેકન્ડરી સ્કૂલ મેં પઢતે થે.
1: અચ્છા,
2: તો વહા 2.5 રૂપે કા સમોસા મિલતા થા. तो जैसे 2 रुपए तो अरेंज हो जाते थे भाई, मिल जाते थे एक दूसरे. हम 50 पैसे के लिए ऐसे करते थे यार, तेरे पास हो तो तू 50 पैसा मेरा दे दे, तो अपन दो समोसे लिए आए 5 रुपए में.
1: हाँ,
2: तो अब वो समोसा आज 35 रुपए का मिलता है, तो वो इतना मजा आता था. 50 पैसे के लिए बार्गेनिंग करते थे क्लास में, अगर किसी के पास हो तो दे दे, तो हम समोसा खाए.
1: बिल्कुल, और यह बात तो बिल्कुल ठीक है. आज वो 35 का समोसा में भी अत्तो मजो को ना लो, है ना?
2: मजो को ना वे. हाँ, और क्रीम रोल 3 रुपए वो क्रीम रोल मिले तो
1: बिल्कुल बिल्कुल.
2: 4 कप खाया की बस पूछो मत, वे दिन आवे ही कोने पाचे.
1: हाँ, और वो क्रीम रोल तो 50 पीसा से शुरू हो और 3 रुपया पे पहुंचो छो.
2: 3 रुपए पहुंचो.
1: હા, લેકિન વો ક્રીમ રોલ મને લાગે છે કે સ્કૂલ મેં જે ખાયા છે ને, શાયદ ઉકે બાદ તો આજ અહીંયા છે કે મતલબ શાયદ હી કદે લેર ખાવ જા.
2: ઓર વસ તો સ્વાદ ભી કોને.
1: હા, વો
2: કોને ઓર સ્વાદ ભી કોને.
1: ઓર ફેર વો જો એક એક એક એક મતલબ એક એક ઘાસ કે લિયા નહીં, ઓર મારો ભી તો છો, મેં ભી તો મિલાઈ છી પીસા, મેં ભી તો મિલાઈ છી. બિલકુલ બિલકુલ, યા બિલકુલ સહી વાત છે. તો દેખો સ્કૂલ મેં ખાણા કી મતલબ ખાને કે સાથ અલગ હી યાદા હો છે, ઓર અગર સ્કૂલ મેં વો ખાણો મેં ઇજ્જત ખાયા, લંચ મેં, ટિફિન મેં, ખેલ ઘંટી મેં, તો ઉકો તો એક અલગ હી મજો છે. થાકાને ભી છે કોઈ એશી યાદ તો તે સાજા કર સકો છો માં કે સાથ થાકી બાત. ઓર અબાદ જુડગા દેખા કોણ માં કી સાથ. હેલો, ખમા ઘણી જી, કોણ બોલ રહ્યો છે?
3: પંકજ જોડે બોલ રહ્યો છે, જનતા શોર.
1: હા જી પંકજ જી, બતાવો.
3: અજી સ્કૂલ કી બાત આજે બડા મજા આવે છે. ટિફિન ચાર દોસ્ત લેર બેઠે છે, અહીંયા પતા કોણ લાગે છે કાંઈ કાંઈ ખાયા. મતલબ અત્રો પ્યાર છો, 15 પીસા ગો મહાવીર સ્કૂલ માં પડ્યો છું 78
1: માં.
3: 15 પીસા કો બ્રેડ પકોડો મિલા કરો છો?
1: અજી કાંઈ બાત છે, 15 પીસા કો?
3: યા
1: આજ તો સોચરી લાગે છે કે
3: 78 કી બાત છે. બાર ડાન્સ રહા બેર વો મજે દેખાય કોને બચ્ચા મેં.
1: ઓર વો જો સાથ મેં ખાવા છે ને ઉકો મજો એક અલગ હી હો જો, હે ને? એક એક એક એક ઓર મને
3: બન ખોલ જાઓ જો, એક નીરજ હો જો.
1: હા,
3: એક પારિક હો જો, જે પારિક.
1: અચ્છા,
3: સારા બેટર અહીંયા પતે કોણ લાગો જો કાઈ કાઈ ભાઈ દિયા, મમ્મી ને યાદ દીએ, મમ્મી ને યાદ દીઓ.
1: ઓર વો સબ કુછ ચોખો હી લાગે છો, હે ને?
3: બિલકુલ જી.
1: અચ્છા, તો
3: આજ તો બિલકુલ બહાર આ જાઓ છો જયપુર મે આગાતે.
1: હા હા હા. અચ્છા એક વાત બતાવો કે યા દોસ્તા મેં સે કોઈ કોઈ સે આજ ભી વાત હો છે કે કોણ હોવે?
3: બિલકુલ, મારી દૂસરી ક્લાસ સે આજ તક સારા દોસ્ત કટાઈ છે.
1: ઓર યા દોસ્તી કતી ખાસ છે, હે ને?
3: બિલકુલ, બોલાઈ કોણ સે કામ.
1: હા, ઓર અચ્છા અબ યા કી સાથ કદે ખાબા કો મોકો મિલે છે? કોણ મિલે?
3: મિલે કરે છે 6-8 મહિને ફોન કરે કરે છે.
1: હા હા બિલકુલ બિલકુલ, ઓર યહી સબસે ચોખી બાત છે ભાઈ. દેખો કે યે પુરાણા દોસ્ત ઓર યાકો સાથ, ઓર ભગવાન થા સબકો સાથ, ઓર યોહી પ્રેમ બનાએ રખે. તો ભાઈ યે થો છો પંકજ અરોડા જી, ઓર યા બિલકુલ સહી બાત છે. દેખો સ્કૂલ મેં વો જો ખાણા મેં મતલબ બહોત હી મને લાગે છે કે એક અલગ હી યાદ હો છે સ્કૂલ કી, સ્કૂલ કા ખાણા કી. તો થે ભી સાજા કર સકો છો થાકી બાત માં કી સાથ માં કો પેજ રેડિયો પિંક સિટી 100.3 FM, ઓર ઉકે અલાવા માં કા નંબર 2200800.

0: વાળો બોલતો લાલ ટમાટર ખાલે તરી કરેલો, ઠંડો મીઠો ખાલે તરી કરેલો, તો આજ ભી યાદ છે.
1: બિલકુલ જી, સ્કૂલ કી વાત સચ મેં બડી પ્યારી હોય છે. ઓર દેખો સ્કૂલ કી જો વાત છે, યાદ છે, ખાણા કી હો ચાહે કશી ભી હો, બિલકુલ ખાસ હો છે. લેકિન એક ઓર ચીજ જો બડી ખાસ છે ઓર જી કો હા સબને ધ્યાન રાખણો પડેલો, વો હો છે ટેમ. ઓર અબ હોગો ટેમ ખેબા કો થા સબને ટાટા બાય બાય, ક્યુંકિ ઘડી કી સુયા કુછ હી પલા મેં બજા દેલી બારા. તો વે કર રહી છે ઇશારા કે અબ જાબા કો હોગો ટેમ. તો સુણો છા એક છોટો સો ફૂટરો સો સોણો સો ગીત.

ભાઈ લાડુ હોય યા બરફી, યો જો મના કર રહ્યા છે યહાં કી બાત છે અલગ, લેકિન મેં તો મને લાગે છે કે મના કોન કર સકા હે ને, ક્યોંકિ ખાબા પીવા કી હો બાત, લેકિન જીને ઓર મના કોન કર સકા વો છે ઘડી કી સુઈયા જો આપણી ગતિ સે હી ચાલે લી. તો અબ વક્ત હોગો ખેબા કો થા સબને ટટા બાય બાય. તો બસ જાતા જાતા ખેવાલા યાઈ કે મુસ્કુરાઈએ ઓર કિસી કે મુસ્કુરાને કી વજહ બનીએ. સાયોનારા.